0: તો સંગવારી મન, એ ગીત ફિલ્મ માય નેમ ઇઝ ખાન ચો એક લોકપ્રિય રોમાન્ટિક ગીત આ. એ ગીત ચો મુખ્ય કલાકાર શાહરૂખ ખાન ઔર કાજોલ આત.
1: તો સંગવારી મન, ઘણી બાટે દખલન તો લાગે છે કે એદા આમ છે જાતો સમયા ભલે હોલી છે. તો આજે કા જાઉં કે દિયા વિદા ફેર કોની દિને ભેટઘાટ હોન દે નુઆ ગોટ થરુન. મેં આપ મંચો કમ્પેર સંગવારી નૂતન ભારદ્વાજ
0: ઓર મેં આપ મંચો કમ્પેર સંગવારી દેવકી સેખિયા.
1: શુભ સંધ્યા,
0: જોહાર.

0: વાત એ થાન રસ હોત
1: હા
0: ને
1: હા કાય કે ડોંગરી પહાડી તો જલવાયુ તો સંગે સંગે કાય કે ખાધો ભીતી મન બલે
0: અચ્છા નગત મિરે સે ઓર લોક મંચ વ્યવહાર બલે સીધા હો સરળ
1: હા
0: ને કચે સંગે ફોકા ને ખુરલી ઝઘડા કરતો નહીં કે કઈ મારા પેટા કરતો નહીં કે કઈ નંગા કરતો અસન કરતો ભીતી કામ મન નુહાય એ થાનો લોક મન સરળ ઓર સીધા તો એ છે ને બસ્તર છો જો ના ના ભારત સંગે પૂરા વિદેશ મન ને ભલે આસે ને ઓર હમ કે આપલો સંસ્કૃતિ કે બનાઉન સંગાતો રાય ઓર હુનકા જે હમ કે રાન બન કે ભલે નુકસાન નહીં હમ રાતો આય સંગે સંગે હમ જો દસરા આય ગોંચાય મંડઈ આય દિયારી આય નુઆ આય અમુસ આય એ તીસ તિયાર મન કે ભલે અચ્છા લે માનુન ભાતી હું જો રૂસુમ કે હમ સપાય લોક કે જાનતોર ભલે આય એવે નુઆ નુઆ પીલા મન પડે લીખે હું ભાતી હું ટીવી સિનેમા ને દેખું ભાતી હું આજી તિયાર બહાર કે જાનસો માંદર હમ જો બસ્તર છો તિયાર બહાર કાય કાજે બનાવશે હું જો પીછે કાય સિયાન મન જો સોચ રહે હું સોચ મન કે સપાય કે જાન તો રાય ઓર હું પ્રકૃતિ લે જુડલો ભીતી સોચ આય જોન સપાય માનવ જીવન કે બસ્તરિયા લોક મન કે લાભ અમરાય છે ઓર હું કે નીછાણ તો રાય હું જો બારે નહીં સપાય લોક કે
1: પીલા મન કે જાન તો રાય હું જો પીલા મન કે સાંગ તોર બોલે આર હું મન કે બલ હું કે અપના ઉગ બલતરાર કરુ બલતરાય ને
0: હા તેબે હમ જો બસ્તર જો જોન સંસ્કૃતિ આય જે જો કારણ ધકા ગેલી છે ગુલાય વાટે હું હંમેશા અચ્છા રહી દે એ જો કીર્તિ કે હમી સપાય લોક મન બનાવું
1: સંગાઉન દે
0: હા તો એ ગોટ કે તમરાલુ અને હમ જો મોંડરા ને ઓર દુસર જહાલા મન બલે આસે એ કે બલે
1: અમરો આલે સુનો ફેર જહાલા
2: जीएसटी काउंसिल ने अपनी 56वीं बैठक में हेल्थ केयर की चीजों को सस्ता कर देश की बड़ी आबादी को राहत दी है। डायबिटीज कैपिटल कहे जाने वाले भारत के शुगर मरीजों के लिए रोजाना की जरूरत बन चुके ग्लूकोमीटर और स्ट्रिप्स पर जीएसटी की दरों को घटा दिया गया है। नजर के चश्मों को भी सस्ता किया गया है। इतना ही नहीं बल्कि ब्रेस्ट कैंसर सहित अस्थमा के एडवांस इलाज में काम आने वाली कई दवाओं, थर्मामीटर और डायग्नोस्टिक किट्स पर भी टैक्स की दर कम की गई है।
3: एक मजबूत घर बिल्कुल उस पिता की तरह होता है जो हर मौसम सह कर भी घर की नींव को कभी हिलने नहीं देता।
4: आपके घर के लिए भरोसे का दूसरा नाम चेटिनाड सीमेंट का मैक्स क्रीट सीमेंट 64 सालों की बुनियाद के साथ चेटिनाड सीमेंट द परफेक्ट कंक्रीट चॉइस।
5: जीएसटी काउंसिल तोरु वाणिज्यिक कारोबार तक टैक्स तुन और वन सरल बना की तोड़ बस ट्रक और एम्बुलेंस गाड़ी की नगा इंजे ओंडोई लेकिन 18% टैक्स की सी तोड़ मुन्ने अद 28% मत्ता HS कोड क्लासिफिकेशन किन परवा की वलेवा गाड़ी ना सामान तपोरो इंजे ओंडोई 18% टैक्स की सी तोड़ इत बुताते इव सामान पाड़नोर और सामान तच इयनोड़ा तिप्पाल कम आता और सामान तत्ता ओयना बूता सरल आयनात उम्मीद मिंदे इलेक्ट्रिक गाड़ी न पर्रो मुन्नीटा लेकेन 1% टैक्स मंता नेलता माटा इद मिंदे की इलेक्ट्रिक गाड़ी नगा बाताय बदलाव आयो कोंडे इलेक्ट्रिक गाड़ी इलेक्ट्रिक मोटरसाइकिल और इलेक्ट्रिक मुंड चक्का ना गाड़ी 1% जीएसटी मौला देने दोर किता अदेन के और सोबेर कम टैक्स ता गाड़ी बने मास मंता।
6: जीएसटी परिषद कमर्शियल बिजनेस के और सरल बनाली से बस ट्रक एम्बुलेंस ऊपरे एवर एक समान 18% कर लागे दे आगे ये 28% रहे। HS कोड क्लासिफिकेशन चो गिरधा कर लो बिना ऑटो पार्ट्स ऊपरे एवर एक समान 18% कर होली से ये काम ले कल पुर्जा बना तो कंपनी अरु घेन तो लोग अरु सप्लायर्स चो चीपा गुचे दे एच संगे कल पुर्जा चो अमरातो काम भले सरल हो दे। बिजली ले चलतो बीती गाड़ी ऊपरे 5% कर लागे दे ए मन्ने काही बदलाव नहीं होली से। बिजली ले चलतो सपाई गाड़ी दुई चक्का बीती गाड़ी अरु तीन चक्का बीती गाड़ी ऊपरे 5% कर चो लाभ मिलते रह दे असन ले ये मन सपाई कम जीएसटी दर बीती गाड़ी मन चो विकल्प बनु रह दे।
7: बताना कहानी मिक्स है माया
0: तो मिटकी
1: हाँ
0: मैं बलते रहे ये गोट मन के तम रालू ने और गोट संगे संगे गीत बोले होलो ने अच्छा होती बोलून भाती
1: हाँ काय के गीत ले काय के सपाय अधूरा लागे ने गीत सुन ले सपाय
0: पूरा हो जाए से हाँ और पीला झीला बोले हरी खाऊं जा सो और जैसन दिन भर जो आजकल बेड़ा बूता बोले आए रोपा मन बोल मंडा उजा

0: જુહાર જુહાર મિટકી
1: જુહાર કુંદા દાદા
0: અમરલીસ ને
1: હા અમરલે
0: હા એજે સંગે તા કામચો ગામ કાર્યક્રમ સુનતો સફાઈ સિયાન સજન ભાઈ ભઈ નવ સંગ જવને સંગવારી મન કે મય કુંદા
1: ઓર મય મિટકી
0: અમે દુનો કરું છે
1: જુહાર તો અસની સિયાન સજન મન સંગે સંગે નાની નાની પીલા મન કે બલે અમે દુનો ચો બાટલે ખૂબે ખૂબે મયા ને
0: હા તો પીલા મન કે મયા ને
1: હા
0: બડે લોગ છો ગોટ કે ગોટ મન કે માનતે જવા તો ધીરે ધીરે ધીરે ગોટ કહાન ગોટ મન કે ધરતે ધરતે ધરતે હું મન ગુની ઇન્સાન બનવાત ને હુની ગુન કે સિકુન ભાતી હું મન ગોટક સફલ મનુક બનુન ભાતી આપલો ઘર પરિવાર કે આપલો સમાજ કે અચ્છા લે ચલાવ સકુવાત

0: ફોનિન લોકરસ
1: અંદરી જુહાર
0: જુહાર દાદા કહા લે બલસા દાદા
1: પરસ ગામ પાંડેટ ગામ પરસ ગામ લે બને છે સંજીત કુમાર
0: હા કાય કરું હાસ દાદા તુમે
1: એ ખેતી કિસાની કરવા દીદી
0: ખેતી કિસાની કરું હાસ કાય કાય લગાલા સાદ દાદા એબે
1: એબે તો કાય ની લગાવ દીદી અભી ધાન લગાઉંગા પાણી ની મારે દીદી પાણી થી દિક્કત આસે
0: પાણી ક્યાંક દેત રહે કા દાદા તેવે તો એ દે જલ્દી
1: કાય અભી રુકુક મજા દા કારણ તો પાણી ચકલ દિક્કત હોય ને
0: બલવીર
1: સિંહ કચ્છ કોની હલવી ગીત સુના
0: બલવીર સિંગ ચો કોની બોલે હલવી ગીત
1: હા દીદી હલવી ગીત સુના
0: અરુણ બાટ કસન કસન આસે દાદા હાલ ચાલ
1: ઠીક આસે દીદી પાણી તો દિક્કત આસે સબ કિસાન મન પરેશાન આસત પાણી ની મારે બલુન
0: દાદા ખુબ પર